શ્રોતો, આપણે કથા હાથ કાર્યક્રમ ગાતા રહે મેરા દિલ. શ્રોતો, કલ્યાણજી આનંદજી યા જોડીનં 1960 ते 1980 દશકાત સંગીતબદ્ધ કેલેલી અનેક ગાણી આજહી લોકાંચ્યા ઓઠણવર આહેત. 1968 સાલચા સરસ્વતી ચંદ્ર યા ચિત્રપટાસાઠી તર ત્યાં સર્વોત્કૃષ્ટ સંગીત દિગ્દર્શનાચા રાષ્ટ્રીય ચિત્રપટ પુરસ્કારહી મિળાલા. ચલા તર મગ ઐકુયા યા ચિત્રપટાતલ હે અપ્રતિમ ગીત.